0: ની માંગ દેહને અલાવા વિદેશોમાં ઘણો જ્યાદા રહેવાને કારણે એક અસલ વ્યવસાય અને વેપાર યુવાઓ હારું ઉપલબ્ધ થાય છે. કડકનાથ હોમિયોપેથી ચિકિત્સા અને તંત્રિકા વિકારમાં વિશેષ ઔષધિનું કામ કરે છે અને આદિવાસી લોક એનાને ખૂનથી પુરાતન અને ચીરકાલીન ગંભીર રોગોના ઇલાજ બી ઇનમાં કરે છે. મનુષ્ય ઇનમાં ઇનથી માહનો ઉપયોગ કામ ઉત્તેજકના રૂપમાં લૈંગિક તાકાત બઢાવવા હારું ભી પ્રયોગ કરે છે. આર્થિક અને સામાજિક પ્રભાવ. તો કિસાન સાથીઓ, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છાબવાને દ્વારા ગામોમાં કિસાનોની હાથે વાતચીતના ટાઈમ પર જો જાણકારી કેન્દ્રના વિશેષજ્ઞોની ભેળી કરી કે એમાં કડકનાથની જ્યાદા માંગ અને કમ વૃદ્ધિ પર જ્યાદાતર મૃત્યુદર મુખ્ય રૂપથી હામી આવી છે. એની પ્રજાતિની વિકાસ અને ગતિ અવરોધ કર્યા જાય છે કે વૈજ્ઞાનિકો દ્વારા કિસાનોની હાથે વિચાર વિમર્શની બાદમાં એક સમાન વિચારધારા અને મુરગી પાલનના ઈચ્છુક કિસાનોનો એક સમૂહ શ્રી કડકનાથ સમૂહ બનાયો છે અને કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સહયોગથી કડકનાથ પ્રજાતિના વિકાસ હારું વૈજ્ઞાનિકીને દ્વારા કડકનાથ પાલકોને આહાર પ્રબંધન, જળ પ્રબંધન, ટીકાકરણ, રોગ પ્રબંધન અને વિપણન આદિની પૂરી જાણકારી પ્રશિક્ષણ સૈદ્ધાંતિક રૂપથો વધારે ગશે. કડકનાથ પાલનની પૂરી તકનીકી જાણકારી હામજી કરીને કિસાન સ્વેચ્છાથી હાવ એનો પાલન કરી રહેશે અને કમ લાગતની મુરગી આહારનો પ્રયોગ ભી કરવા લાગ્યા છે. આદિવાસી કિસાન ભાઈ એની સમૂહથી કાફી પ્રભાવિત છે અને કડકનાથ પાલન કરીને આત્મનિર્ભર બની રહેશે. તેથી તેના ફળ સ્વરૂપ એના ગામોથી આદિવાસી ભાઈઓનો પલાયન કમ થઈ રહેશે અને એવી તરથી વેપારમાં ભી એમની રુચિ બળી રહેશે. વર્ષ 2019-20માં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાની તરફથી કડકનાથને અજોલા ખવાડીને ઇહુનો પ્રભાવ વૈજ્ઞાનિકને દ્વારા દેખ્યો જઈ રહ્યો છે. તિહુનો સકારાત્મક પ્રભાવ દેખવા મળી રહ્યો છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબવાને દ્વારા આર્યા પરિયોજના, નિકરા પરિયોજના અને પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજનાના અંતર્ગત ગ્રામીણ યુવાઓને પ્રશિક્ષણ આલીને તિહુન સ્વાવલંબી બનાવવાનું કામ બી કરી જઈ રહ્યું છે. હમણે પરિસ્થિતિઓ અને બજાર આકલનના આધાર પર આવવાના સમયમાં કડકનાથની બજારમાં માંગ જ્યાદાતર બઢવાની સંભાવના છે અને શિક્ષિત બેરોજગાર યુવાઓ હારું કડકનાથ પાલનમાં રોજગારની બી અપાર સંભાવનાઓ બની રહ્યો છે. કિસાન સાથીઓ, કડકનાથ પ્રજાતિના માહની ખાસ ખાસ વિશેષતાઓ. તો માહની રચના, નમી. નમી એમાં 17.5 થી લગાડીને 73.5% તક રહેશે અને પ્રોટીનની જો માત્રા 21 થી લગાડીને 24% રહેશે અને વસા 1.94% તક રહેશે અને રાખ 1.1 થી લગાડીને 2.6% તક રહેશે. બ્રાયલર અને અન્ય દેશી મુરગીઓની તુલના. તો કિસાન સાથીઓ, વિશેષતાઓ રહેશે એમાં પ્રોટીન કડકનાથમાં 24% અને બીજી અન્ય કુકડીઓમાં 18 થી લગાડીને 20% અને કડકનાથમાં વસાની માત્રા 1.94 થી લગાડીને 2.6% અને અન્ય બીજી મુરગીઓમાં 13 થી લગાડીને 25%. લિનોલિક એસિડ. તો કિસાન સાથીઓ, એ કડકનાથમાં 24% અને અન્ય બીજા કુકડીઓમાં 21%. કોલેસ્ટ્રોલની માત્રા કડકનાથમાં 59 થી લગાડીને 60 મિલીગ્રામ અને 100 ગ્રામ અને અન્ય બીજી કુકડીઓમાં 218 થી લગાડીને 12 mg અને 100 ગ્રામ તક રહેશે. તો કિસાન સાથીઓ, કડકનાથથી રોજગારનો અવસર. કડકનાથ પાલનમાં કમ નિવેશની જરૂરત પડે છે અને કઈ રાષ્ટ્રીય બેંક આપણા देहमा पोल्टीना व्यवसाय हारू लोगों ने प्रोत्साहित करवानो काम करी रासे अने कम ब्याज नी दर पर लोन भी इनाने उपलब्ध करावी रासे। जहां पर कड़कनाथ चिकन नी मांग ज्यादा होए तां पर प्रमोशन भी करे जाय रासे अने कड़कनाथ मां क्रॉस ब्रीडिंग करीने कम समय में लाभ कमावाना तरीका थी वसूल रही। તેમથી ના કેવલ એની પ્રજાતિને ખતરો છે બલ્કિ આ વાળા ધનોમાં એની માંગ ભી કાફી કમ થઈ જાય। તો કિસાન સાથીઓ, દેહના અનેક રાજ્યોથી યુવક અને કેવલ કડકનાથથી આપણી આજીવિકા સલાડી રહેશે, બલ્કિ કડકનાથ માંસને વિદેશોમાં ભી સપ્લાય કરી રહેશે। અને કિસાન ભાઈઓ, કડકનાથ કુકુટ એકાઈનો વિતરણ ભી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર થી તલાશ કરીને કિસાન ભાઈ એની જાણકારી પ્રાપ્ત કરી શકે। તો કિસાન સાથીઓ, કુકડા કુકડીઓની બીમારીઓથી વસાડવા હારું કુછ ઉપાય, એમાં સસ્તું પહેલું કિસાન ભાઈને સાફ સફાઈ પર પૂરો ધ્યાન દેવું જોઈએ અને સચ ઓહે પક્ષી તો સુરક્ષિત ઇન્સાન બી રહી શકે। તો કિસાન સાથીઓ, પક્ષીઓના બર્ડ ફ્લૂ અને અન્ય બીમારીઓથી વસાડી શકે। એ બીમારીઓ એક પક્ષીથી બીજા પક્ષીમાં દૂષિત પાણીથી અને તેહુના ખાન પાનથી અને તેહુના મૂત્ર પાંખડા એને જરિયેથી ઝાડુથી તેજીથી પ્રભાવિત થાય છે એના વસાડવા હારું ઉપાય। તો કિસાન સાથે દૂરી બનાવી રાખવાની એક પક્ષીને બીમાર પક્ષીઓથી અને પક્ષીઓના વાડામાં બંધ રાખવાનું, કેવલ પોલ્ટ્રી ફાર્મની દેખભાળ કરવા વાળાને એકી વ્યક્તિને તીહુકન જવું જોઈએ અને તીહુની એક ડ્રેસ બી રહેશે અને તેની ડ્રેસને કેવલ બાડામાં મહી જાય તેટલા ઘડી પહેરવી પડેશે અને તીહુનું ભોજન અને તીહુનું પાણી અને તીહુની દવાઈ આદિનો ઇંતજામ કરવાવાળા વ્યક્તિ હિ તીનાને તેની ડ્રેસને પહેરીને મહી ભરાવવાનું અને તીંથો ભરાવાથી પહેલો તીહુના હાથ પાઓ અને પૂરા શરીરને અસલી સાફ કરી લેવું જોઈએ અને નકળ્યા બાદમાં બી પૂરી તરહથી તેની ડ્રેસને પાછી તા મેલીને પૂરી તરહથી સાફ સફાઈ કરીને મેલવી જોઈએ, સાફ સફાઈનો ધ્યાન રાખવો। તો કિસાન સાથીઓ, વાડામાં અને તીહુની આસપાસ સાફ સફાઈ રાખવી ઘણી જરૂરી છે, એના પ્રકારથી જીવાણુ અને વિષાણુથી વછાડી જઈ શકે છે। પક્ષીઓના વાડાને સાફ સુથરા રાખવાનો અને પક્ષીઓનું ભોજન અને પાણી રોજ બદલવાનું, પોલ્ટ્રી ફાર્મ વાળાને નિયમિત રૂપથી સંક્રમણથી મુક્ત રાખવો જોઈએ અને પોલ્ટ્રી ફાર્મમાં બીમારીઓને પ્રવેશ કરવાથી રોકવું જોઈએ। આપણ આપોને બજારના અને અન્ય ફાર્મોથી અન્ય પક્ષીઓને આપણું સંપર્કમાં લાવવાળી ચીજો અને તેના ઓજાર મેં બી પૂરી તરહથી સાફ સફાઈ કરવાના અને નવા પક્ષીને કમથી કમ 30 દિન તક સ્વચ્છ પક્ષીઓથી સેટી રાખવાનો। તો કિસાન સાથીઓ, બીમારીને ફેલવાથી રોકવાનો અને વસાડવાના હારું પોલ્ટ્રી ફાર્મના સંપર્કમાં આવવાથી પહેલું અને બાદમાં આપણા હાથ સીતરા અને ખાહણા ધોવા જોઈએ, સંક્રમણ મુક્ત બીનાન કરવા જોઈએ અને બીમારી આપણ બીજી ઉદારની લેવાની। અગર આપણું બીજા ફાર્મોથી ઉપકરણ ઓજાર અને પોલ્ટ્રી ફાર્મ જો ઉદાર પર લાયા હોય, જેવી રીતે આપણી કન પાણીના બર્તન અને ખાવાડવાના બર્તન એવી કઈ પ્રકારની ચીજો આપણી કન અગર કમ પડતી હોય તો કિસાન ભાઈ તેને સંક્રમણ મુક્ત કરી લેવાની, સંકેતોથી જાણવાનું કે પક્ષીઓ પર નજર રાખવાની, અગર જ્યાદા પક્ષી મરતા હોય તો તેની આંખીઓ ગળું અને જો શિરને આસપાસ હુંજન રહેશે અને રિસાવ થાય રહેશે, પાંખડા કલંગી અને પોગનો રંગ બદલી રહ્યો હોય અને પક્ષીના અંડા કમ આલવા લાગે તો એના ખતરા નયો એક બડો સંકેત છે। તો કિસાન ભાઈઓને એ ધ્યાન રાખવું જોઈએ કે પક્ષીઓમાં અચાનક કમજોરી, પાંખડા કરવાનું એવી હરકત કમ થવા પર નજર રાખવાની। બીમારીની સૂચના, તો કિસાન સાથીઓ, પક્ષીઓમાં સામાન્યતઃ બીમારી અને મોતની સૂચના તુરંત નજદીકી પશુ ઉપચાર કેન્દ્રને મોકલવાની આપણી રક્ષામાં હિ આપણી સુરક્ષા છે। કિસાન સાથીઓ, યે બડાઓ આલવાહારુ હમારા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ઝાબુઆના માધ્યમથી આજ ઇની વાતિયોને હમું પ્રસારિત કરી રહેશે.
1: તો સાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને આગળ વધાવી અને હા મળીએ આપણા ઝાબવા જિલ્લાના ગ્રામ બિંડલના પ્રવીણ મેળા. ત્યાં મુરગી પાલન, કડકનાથ મુરગી પાલન કરીને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહેશે. પ્રવીણભાઈએ બતાડ્યું કે એનો મુરગી પાલન કરવાના કમસે કમ 10-12 સાલ થઈ ગયા છે અને એની વસમાં ત્યાં એક બાર પણ કૈથા બીજી મજદૂરી કરવા નહીં ગયા. કેમ કે મુરગી પાલનમાં તેનું એટલો જો ફાયદો થાય છે કે બીજું કામ કરવાની જરૂરત નહીં પડે અને હાવ ત્યાં મોટું ફાર્મ ખોલવાની પણ વાતો કરતા હતા. તો ચાલો કિસાન ભાઈઓ, આપો સાંભળી પ્રવીણ મેળાની જુબાની તીનુની કહાની.
0: હું આજ ગાંવ મિંડલમાં આવ્યો છે અને આ હરકુ કડકનાથના પાલન હારું અમારી હાથે જો પાલન કરવાવાળો જો હે પ્રવીણ મેળાજી, ગાંવ મિંડલ, ગ્રામ પંચાયત મિંડલ, વિકાસખંડ ઓર જિલ્લા ઝાબુઆ કા રહેને વાલા હૈ. તો પ્રવીણજી નમસ્કાર.
2: નમસ્કાર.
0: તો પ્રવીણજી યે બતાઈએ, બતાડો કે હમારા કમુન કુકડા કેટલા સાલથી પાળી રહ્યા?
2: હું થઈ ગયા 10-12 સાલ થઈ ગયા.
0: અચ્છા, તો 10-12 સાલ તમને કુકડા પાળતા થઈ ગયા, તો તમને કુકડા પાળવાથી લાભ થાય?
2: હા, લાભ થાય ને.
0: અચ્છા, તો પ્રવીણજી એ વાત કે કુકડા પાળવાની તમને પ્રેરણા સૌથી પહેલી કી કમ આવી કે તમે કુકડા પાળો?
2: એ પહેલી માર મમ્મી પાળતી એમ.
0: અચ્છા અચ્છા.
2: તે તીની ફેર ધીરે ધીરે હું તીનો સહયોગ કરવા લાગી ગયો, ફેર હા હું ખુદ એકલો કરવા લાગી ગયો.
0: એસા?
2: હા.
0: પ્રવીણજી એ બતાડ કે કુકડા પાળવામાં એવી કઈ પ્રકારની સમસ્યા આવે? કેમ કે બાકી ગામમાં અમે એ દેખ્યું કે કઈ જગ્યા એવા ફાર્મ બનેલા કે બનેલા પડ્યા રહ્યા, પણ તમારા હરકા મેન્ટલમાં કઈ વાર હંમેશા દેખી કે આ કુકડા હંમેશા ही કડકનાથ મળે છે, એનો કારણ હશે?
2: એ હું બહાર તો ભી ખરીદી લાવી જશે, ગામમાં કઈને પાળી મેલે એક બે 100-200-500 ના ટી ભી લાવીને હું મતલબ પાછા લાવીને આ વેચ દઈ, અને હું ખુદ ભી પાળી બે આખા ચૂજા બડા મોટા થઈ સબ અંડા વંડા ફેર સબ વેચી.
0: તો પ્રવીણજી એ વાત કે જેસે કે કુકડા પાળવામાં ઘણા લોકો નહીં પાળે, તો એમાં કઈ પ્રકારની એવી બીમારીઓ ભી આવતી હોય?
2: હા, બીમારી આવે ને,
0: તો એની નિગરાની કરવા હારું તમને કોઈ સંગઠ કરવો પડે?
2: એની વલે આપણને દેખવું પડે કે મતલબ એ નીચે ગીલું નહીં રહેવું જોવે,
0: નીચે
2: હા લીલું નહીં રહેવું જોવે, ફેર પાણી નહીં લાગવું જોઈએ, ફેર બરોબર લાઈટ આલવાની, એ સબ ખાવું પીવું સબ એક મતલબ અસલી થવું જોવે.
0: અરે એના નો વટો ભી આવે કઈ?
2: હા, દાના આતા ઇસકા અલગ સી.
0: ઓર એના નો ટીકાકરણ?
2: ટીકાકરણ આવે, રાની ખેત નો આવે, એ ફોન આવે, એ તો આવે, સબી આવે એના નો.
0: તો ચૂજા કાતા લાવો તમો?
2: ચૂજા આ જબવાતાઈ લાવી.
0: તો કેતરા દન નો ચૂજો કેતરા રૂપિયા મળે?
2: હા, એક દન નો ચૂજો મળે 60 રૂપિયા માં.
0: 60 રૂપિયા નો?
2: હા.
0: તો ઉસમે કઈ ટીકો લાગેલો આવતો હે?
2: હા, એક દન માં તે લાગેલો એક ઈ આવે, જે પેદા થાય તે નો આવે, ખાલી ટીકો લાગેલો.
0: અચ્છા અચ્છા.
2: ફેર 7 દન માં લગાડવો પડે, ફેર 14 દન માં લગાડવો પડે, ફેર 30 દન માં લગાડવો પડે, એક 2.5 મહિના માં લગાડવો પડે, એમ બધા ચાલતા રહે. ગંબોરો રે, લાસોટો રે, સભી રાની ખેત ના બધા રહે ટીકો.
0: તો પ્રવીણજી, અગર તમારા ફાર્મ માં નિગરાની કરવા હારું જો વ્યક્તિ રહે, તેનાને તેનો કેવી તરફ થી તેના રહેવું જોઈએ?
2: કુકડા
0: પાળી મેલ્યા?
2: અભી અમે માર હોય 100-150 ના હોય મહિતા.
0: 100-150?
2: હા. ઓર ભી થોડું બારીશ નો સીઝન છે, તે થોડું એમ લીલા થઈ જાય, કુકડામાં એમ એકદમ લોકો થવા દોડે, એમ લાઈટ ની સમસ્યા આવે.
0: હા હા.
2: તેત્રે કમ પાડે,
0: તો એનાને લાઈટ નો તાપમાન ભી નીચે ઉતારો પડતો હોય ટાટના દનમાં?
2: હા.
0: અચ્છા અચ્છા. તો એ બતાડો કે વરેભરમાં તમે કેટલા કુકડા મતલબ પાળીને વેચી શકો?
2: વરેભરમાં તે 1,500 ના મતલબ આપણે ખુદ ને ઘેરી બી પાળી શકીએ, અને બહાર તો ભાઈ લાવીને વેચી દઈએ, તે એમ કરીને 4,000 વેચી દેતા હોય. વરેભરમાં
0: 4,000 મુર્ગા વેચી શકો?
2: હા.
0: તો વરેભરમાં લગભગ તમારે કેટલો ઇન્કમ થઈ જતો હોય?
2: બરોબરમાં 1-1.5 લાખ નો ઇન્કમ થાય.
0: 1.5 લાખ?
2: હા.
0: તો પલાયન પર બહાર ભી નહીં જવું પડતો હોય?
2: હા, બહાર નહીં જવું પડે, ઘેર ના ઘેર.
0: તો ઘણી અસલ વાત એ, તો કિસાન ભાઈઓ, અમારા પ્રવીણજી ઘણી અસલ વાત બતાડી કે 1-1.5 લાખ નો ઇન્કમ થઈ જાય, પણ એના થોડી દેખરેખ કરવી પડે, અને એમાં તમારા ઘેરનો હાથે હાથે આપણા ખેતીવાડી નું કામ ભી થઈ જતો.
2: હા, ખેતીવાડી નું ભી થઈ જાય, કઈ નું બીજું ભી કામ હમાર લે, સબ હમાર લે,
0: સબ હમાર લે.
2: હા. તો એના સુબે શામ મતલબ લોકો કરવું પડે,
0: દેખરેખ સુબે શામ કરવી પડે,
2: શામ દેખવું મદદ કરવી પડે.
0: અચ્છા અચ્છા. તો ઓર વિશેષ હું એમાં સાવધાની રાખવી પડે?
2: વિશેષ પાણી કી?
0: પાણી
2: ઓર લાઈટ દોનોય,
0: લાઈટ ઓર પાણી ની સુવિધા એનામાં ભરપૂર રહેવી પડે.
2: હા હા.
0: ઓર એક મંડક ને તીનમાં લાગેલું રહેવું પડે, હે ને? તો
3: किसान भाइयों प्रवीण जी बता रहे कि कुकड़ा पावा हारो घनी एवी चीजों ध्यान रखो पड़े पर सब तो पहले इनमें विशेष पानी अने इना खान पान पर ध्यान देवी चाहिए अने अगर मान लो कि नाना कुकड़ा भी लावता है आधा तमो आधा मोटा भी हो तो नाना मोटा कुकड़ा ने मतलब भेड़ा करके राखी सको कि अलग अलग राखो
2: अलग अलग राखो पड़े
3: अच्छा अच्छा
2: नाना नाना नो अलग फार्म और मोटा नो अलग फार्म बे नो अलग अलग फार्म पड़े
3: तो प्रवीण जी ये बता दो कि कोई अगर इना फार्म ने अंदर कोई कुकड़ो बीमार पड़ गई तो तम तीन जानकारी केम निकालो
2: तीना फट जाए तो बाहर निकाले तीन जांच करवानी मतलब तीन अलग तो फिर ट्रीटमेंट करो पड़े
3: ट्रीटमेंट करो हाँ। और अगर वो मरी जाए तीन बाद में तीन कहा नाखवानो
2: मरी जाए तीन बाद ले जावा डॉक्टर कर दे तो तीना फिर चीर फाड़ कर बाटू कर दे
3: तो तीनों बीमारी नो कारण
2: हाँ कारण बता दे की बीमारी
3: थी अच्छा अच्छा तो ठीक है घनी साल बात बता रही है प्रवीण जी तमें और वरे भर में तमे इतना कुकड़ा पाली रहा तो तमने सरकार थी कई लाभ मिले हो
2: हाँ सरकारी समूह वाली भाइयों ने नहीं करे छे
3: हाँ
2: तो इना नो भी लाभ ले ही छे हम
3: अच्छा अच्छा तो इनमें तमने समूह भी लाभ था यार तमने जैसे ज्यादा से ज्यादा अगर तुम्हारे कन कुकड़ा लेवा हारो तुम्हारा मार्केट कहाँ बेचवा जाओ तमो
2: नहीं यार झब्बा जिला में ही वैसे जी
3: घेर बैठा आ जाए
2: घेर बैठा आ जाए
3: अच्छा अच्छा तो पूरी उम्र नो जो कड़कनाथ कुकड़ो रहे तीनी ધાર ખરગોન એના જિલ્લામાં અધિકતર પાકે છે અને એનો વજન મતલબ કેટલા વજન નો કુકડો કેટલા વેચાય છે
2: યો એક થી દેઢ કિલો ના બીચ માં આવે હું મતલબ 500 થી લઈને 800 રૂપિયા ના બીચ માં વેચી દે
3: તો વજન ના હિસાબ થી વેચાય
2: નહી મતલબ સાઈઝ ના ઉપર મતલબ એ એટલા મહિના નું છે તો એટલા માં નહાઈ જાય એમ જેસે દો ઢાઈ મહિના નું રહે તે ફેર 300-350 રૂપિયા બી વેચાય એમ હેમ રે એમ
3: તો પ્રવીણ જે બતાડ કે અમારા જો ગામ માં જો રેડિયો પર જો લોક સાંભળે તો તીના લોકોને તો શું કહેવા માંગે કે એના કેટલા મતલબ શું કરવો જોઈએ આગળ જઈને મતલબ તીના
2: આગળ જઈને સરકાર થી લાભ લો ને કુકડા પાળો ને વેચો
3: હા
2: બેનિફિટ લો
3: અગર તમારી કને એના અંડા હે અંડા અંડા ના વ્યવસાય ભી કરતા હોય તમે
2: હા અંડા ભી મુર્ગીઓ નીકળે ને
3: હા તો અંડા ના તમે અંડા વેચ દો કે કોઈ કેનો લેવા આવે ચૂજા નીકળવા લઈ જાય તમારી કને
2: નહીં અંડા વેચ દે એમ હું કઈના ખાવા વાળા આવે કઈના ચૂજા ભી નીકળવા આવે સબ આવે એમ
3: તો કેટલા અંડા કેટલી કિંમત માં વેચાય એક અંડો
2: એક અંડો આપો 20 રૂપિયા નું વેચી
3: અચ્છા અચ્છા હા 20 રૂપિયા માં તમારે આંતો નાઈ જાય
2: હા
3: ઓર ચૂજા નીકળવાળો લઈ જતા હોય
2: હા ચૂજા વાળો બી 20 રૂપિયામાં લઈ જાય એનો સરકારી ભાવ વધારે છે
3: આ પ્રવીણભાઈ ઘણી અસલ વાત બતાડી આપણી ગણ કડકનાથ કુકડો પાળીને આપો જ્યાદા મોટો થવા પર 1000-1200 રૂપિયામાં વેચાઈ રહ્યું છે અને ઘેર બેઠા હી એનો માર્કેટ ઓર કઈ જવાની જરૂરત નહીં પડે અને આપણા હે ઘેર રહી અને આપણું ખેતીવાડીનું કામ બી સંભાળી શકીએ અને જેના અંડા આગળ હે તેના અંડા બી ઘેર બેઠા પોલ્ટ્રી ફાર્મ વાળો આવી લઈ જાય અને જ્યાદા ઉત્પાદન અગર કુકડાનો હોય તો બહારથી કાફી ડિમાન્ડ છે અને કિસાન ભાઈ તીના ને ડાયરેક્ટ ભી કંપની ના દ્વારા ભી વેચી શકે તમારી કન કનો કંપની વાળો આજ તક લેવા આવે લો કુકડા
2: મારી કન કંપની ની પણ મોટા મોટા ફાર્મર રહે જેસે હોટલી વાળા રહે
3: હા હા
2: તો હપ્તામાં મતલબ 200 નગ લાગી રહેવા ભી આવે
3: અચ્છા અચ્છા પ્રવીણજી યે બતાડો કે આગાડી તમન કુછ મોટા ફાર્મ બનાવવાની કઈ મનમાં સોચ છે વિચાર
2: હા સોચ છે ને વિચાર છે ને અભી એક વીઘા નો અભી યોજના આવી છે તેનામાં
3: અચ્છા અચ્છા
2: તેનામાં 35 લાખ રૂપિયા મળે તેનામાં સબસિડી બી મળે
3: અચ્છા અચ્છા અનુદાન
2: હા અનુદાન બી મળે
3: અનુદાન લગભગ 30-33%
2: હા 35% અનુદાન મળે છે તેથી આપણે ફેર મોટું ફાર્મ ફેર ચાલુ કરવા
3: અચ્છા અચ્છા
2: તેનામાં રે 2000-3000-5000-10000 ના એવા રાખવાના ફેર
3: તો કિસાન ભાઈઓ પ્રવીણ ભાઈ ની એક છોટા સા ફાર્મ ડલા હતા આ કબ ડલા હતા પ્રવીણ
2: આપણે ડલા હતા 2012
3: और तमने ये बात नो काफी अनुभव था गयो
2: हाँ।
3: और आवला समय में जो बड़ो फार्म डालो तीना हर तमो प्रक्रिया को बनाओ हो कि कितनी जगह में कितना फार्म
2: पूरा एक बीघा जमीन
3: हाँ।
2: उसमें हेचरी मशीन भी रहेगी साथ में
3: हेचरी जो सूजा हाँ। निकाला वाली
2: सूजा वाली मशीन भी रहे
3: हाँ। तो ये जो अनुमोदन है जो कौन सी योजना के तहत तमन मिला है
2: ये सरकारी वाला है
3: सरकारी हाँ। मतलब उप पशुपालन योजना में
2: हाँ।
3: डॉक्टर जो आता है वेटनरी वाला तीना कनी जानकारी
2: हाँ।
3: लेती है
2: हाँ तीना कनी लेती
3: जी तमन अंदाजो है कि तमन 20-25 એટલો મોટો તમે લોન લી લો તો તમને વિશ્વાસ છે કે તમે તેના લોન ના માધ્યમ થી અધિક સે અધિક કમાઈ શકો ઓર તેના પાપો ભરી શકો
2: હા ભરી શકો ને
3: કે
2: ડિમાન્ડ એટલી છે એના ને કે વેચી શકી આપો એમ
3: અચ્છા અચ્છા હા
4: હું
1: હું છે આરજે રાકેશ
4: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી આપણા છાપવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડ

0: હું છે આરજે રાકેશ
1: અને હું છે આરજે કમતા ડામોર.
0: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ
1: ખેતીવાડી,
0: આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો ચાલો કિસાન ભાઈઓ, કાર્યક્રમને આગળ વધાવીએ અને સાંભળીએ આગસ્ટ મહિનામાં આપણા પાલતુ પશુઓમાં ધ્યાન રાખવા વાળી વાતો. બધી વાતો બતાડે મારો સહયોગી ભાઈ કમતા ડામોરજી. તો ચાલો કિસાન ભાઈઓ, સાંભળીએ કાર્યક્રમ ખેતીવાડી.
2: તો કિસાન સાથીઓ, ખેતીવાડી કાર્યક્રમના માધ્યમથી હું આજ કિસાન ભાઈઓને આગસ્ટ મહિનામાં ધ્યાન દેવા વાળી વાતો, જો આપણા પશુઓને બારામાં ધ્યાન રાખવું પડે છે અને એના ટાઈમ પર કિસાન ભાઈઓ આપણા પશુઓને મુંહપકા ખુરપકા રોગ અને ગળગોટું એકટંગિયા રોગ ફડક્યા રોગ આદિના ટીકા નહીં લગાડ્યા હોય તો એનાને લગાડી લેવાના. મુંહપકા ખુરપકા જો રોગથી જો ગ્રસ્ત પશુઓને અલગ જગા પર અને વાડામાં બાંધીને તાકીથી એનું સંક્રમણ બીજા પશુઓમાં નહીં થઈ શકે. અગર આસપાસના પશુઓમાં એ રોગ ફેલી રહ્યો હોય તો આપણા પશુઓને જો હુદો સંપર્કમાં નહીં આવવા દેવાનો, જો તેના પશુઓ તો આપણે અલગ રાખવાનો. મુંહપકા ખુરપકા રોગથી જો ગ્રસ્ત ગાયનું દૂધ અને બછડાને બી નહીં પીવા દેવાનું. રોગગ્રસ્ત પશુઓના મુંહ ખૂર અને બોવાને છાલોને લાલ દવાનો 1% ઘોળ બનાવીને ધોવાનું. ગળગોટું અને એકટંગિયા રોગના લક્ષણ દેખાતા ય તુરંત આપણ વેટનરી ડાક્ટર યા પશુ ચિકિત્સાથી હુદો સંપર્ક કરવાનો. બોટુલિઝમની રોકથામ હારું મરેલા પશુઓના અવશેષો જેવી રીતે હાડકાં હે એવા જ્યાં આપણા પશુ મરેલા રહેશે તેનાને આપો, જ્યાં સરવા જાય છે અને તેના હાડકાંને હડકાઈ લેવાના અને ત્યાં હમણે ઘાસમાં સંક્રમણ કરે અને આપણા પશુ તેના સારાન સરવા જાય અને તેને કારણમાં તીહોને યો રોકધામ કરવી જોઈએ અને તેનથી એ બીમારી રોકાઈ જઈ શકે. ભેડ બકરીઓમાં PPR ભેડ ચેચક અને ફડક્યા રોગ થવાની સંભાવના રહેશે અને એના રોગોથી વસાડવાના ટીકા બી લગાડી લેવાના. પશુઓને અંતઃપરજીવી અને કૃમિનાશક દવાઓ પશુ ચિકિત્સાથી પરામર્શ કરીને સહી માત્રામાં આલવાનીઓ. કિસાન સાથીઓ, પશુઓને બાહ્ય પરજીવીથી વસાડવા હારું ઉપયુક્ત દવાઈ પશુ ચિકિત્સકની પરામર્શ અને તેની સલાહ લઈને જરૂર આલવાનીઓ. પશુશાળામાં ફર્શ અને દિવાળીઓ સાફ સુથરા રાખવાનીઓ અને નિર્ગુંડી તુલસી યા લીંબુનો ઘાસનો ગુલદસ્તો પશુશાળામાં લટકાર નાખવાનો, કેમકે એની ગંધ બાહ્ય પરજીવીઓને શેટી રાખે છે અને પશુશાળાને કીટાણુ રહિત કરવા હારું લીમડાનું તેલ આધારિત કીટનાશકનો પ્રયોગ કરવાનો. સુમાહાના મોસમમાં પશુ ઘેરોને હુકેલું રાખવાનું અને મક્ખી રહિત રાખવા હારું નીલગીરીનું થયા લીંબુની ઘાસના તેલનો છિડકાવ કરવાનો. પશુઓને ખનિજ મિશ્રણ 30-50 ગ્રામ પ્રતિદિન આલવાનું અને તેનથી પશુઓની દૂધ ઉત્પાદન અને શારીરિક ક્ષમતા બની રહે અને આપણા ડેરી ફાર્મનો પ્રબંધન રાખવા હારું કિસાન ભાઈઓ સાફ સફાઈ હારું ફાર્મ હારું સાફ સફાઈ ઘણી જરૂરી છે અને ગંદકીમાં કઈ તરહના રોગ પડે છે ત્યાં પશુને બીમાર કરે છે અને પશુઓથી થવાવાળા મુનાફાને બી કમ કરી નાખે છે. રોજાના 2-3 વારી સફાઈ કરવી જોઈએ અને ગોબરને ફાર્મથી હરકાવીને સહી જગા પર તેનાને નાખવું જોઈએ. આહાર 3-4 દિવસમાં 1 વારી પૂરા ફાર્મને બ્લીચિંગ પાવડરથી ધોવું જોઈએ. એવું કરવાથી થનેલા અને અન્ય બીમારીઓની થવાની સંભાવના કમ થઈ જાય છે. પશુને હર દિન 1 વારી જરૂર ઉંગળાવવું જોઈએ. તેનથી તેહુના શરીર પર લાગેલી ગંદકી અને રોગાણુઓને કમ કરી શકીએ. દૂધ દોહવાના ટાઈમ પર સાવધાનીઓ રાખવા હારું કિસાન ભાઈઓ, હા તમને એ વાત બતાડું કે દૂધ દોહવાવાળા જો વ્યક્તિ હે તેના હાથ અસલી તરહથી સાબુનથી ધોયેલા રહેવા જોઈએ અને તેહુના ચીતરા બી બિલકુલ સાફ રહેવા જોઈએ. દોહવાળા જો વ્યક્તિના નોખ અસલી તરતા કાપેલા રહેવા જોઈએ અને દોહવાથી પહેલું અને બાદમાં થનોને અસલી તરથી ધોઈ લેવા જોઈએ. ઉંગળવાના હાબુથી બોબાને બી ધોઈ દેવા જોઈએ. અને એ તો આજકાલ બજારમાં બોબા ધોવા હારું કઈ એવા ઉત્પાદ બી મળે છે. બોબાને ધોવાની બાદમાં તીહુને સાફ સિતરાથી સાફ કરી દેવા જોઈએ અને અસલી તરફ હુકાડી કરીને દૂધ દોહવાનું કામ ચાલુ રાખવું જોઈએ. સ્વચ્છ હવા અને રોશની. તો કિસાન સાથીઓ, ફાર્મમાં સ્વચ્છ હવા અને રોશનીનો પ્રબંધ ઘણો જરૂરી છે અને એની વાતનો ધ્યાન રાખવાનો કે હુદી ધૂપ પશુના શરીર પર નહીં પડવી જોઈએ. તેથી પશુને જ્યાદા ગરમી લાગી શકે અને પશુ તણાવમાં આવી જાય છે. તો કિસાન સાથીઓ, એના સંદર્ભમાં એ ધ્યાન રાખવું જોઈએ કે દુધારૂ પશુને રોજાના 16-18 ઘંટાની રોશનીની બી જરૂરત પડે છે. એની બાદમાં 6-8 ઘંટા ઇંદારામાં બી રાખવું જોઈએ. અને ગર્ભકાળના આખરી 2 મહિનામાં પશુને 14-15 ઘંટા તક ઇંદારામાં રાખવું જોઈએ. ગરમીના દિનોમાં પંખાની વ્યવસ્થા કરવી જોઈએ અને એની સાથે 9 વાગ્યાથી સાંજનો 7 વાગે તક હર રોજ 2 ઘંટામાં પશુઓને પાણીથી ભેગાડી દેવું જોઈએ. ફાર્મથી ગંદકી અને ધુવાળો, પ્રદૂષિત હવા આદિથી દૂર રાખવું જોઈએ. પશુઓને આરામ. તો કિસાન સાથીઓ, ઇન્સાનોને તરફ પશુઓને ભી આરામ કરવાનું અસર લાગે છે. અગર સહી તરહથી પ્રબંધન ઓહે તો પશુ 15-16 ઘંટા બેહવાનું પસંદ કરે છે. પશુ જેટલો આરામ કરે અને તેટલો હી તીહુનો સ્વાસ્થ્ય ઉત્પાદન બહેતર રહે. એના હારું કુછ આપણ દેખવું પડે છે કિસાન સાથીઓ, તે આરામદાયક ફર્શની વ્યવસ્થા લેવી જોઈએ અને કાચી મીઠી અને રેત મેળવીને એવો ફર્શ તૈયાર કરવો જોઈએ. સૌથી બહેતર એ છે કે પશુને વાડાને અંદર બાંધી કરીને રાખવો જોઈએ. તેથી તેઓની મરજી તો તેઓ ઘૂમી ફરી શકે. અગર એ સંભવ ન હોય તો કમથી કમ એની દોયડીને લાંબુ રાખવું જોઈએ. દોયડીને કહીન કદી બી નહીં બાંધવી જોઈએ અને એક પશુને એટલી જગા જરૂર રહેવી જોઈએ. તેથી તેઓ ઉઠવા બેહવામાં તેઓને કોઈ પરેશાની નહીં રહેવી જોઈએ. અને બીજી વાત કિસાન ભાઈઓ, અગર આપણા પશુ વાવાના ટાઈમ પર તેઓની શું દેખભાળ કરે, તો તેની દેખભાળ કરવા હારું બછડાના જન્મ એક તણાવપૂર્ણ સ્થિતિ છે અને તેઓનો સહી પ્રબંધન માં અને બછડાના સ્વાસ્થ્ય હારું અને સહી ઉત્પાદન હારું કાફી જરૂરી છે. એની અવસ્થામાં આપણને કઈ એવી વાતનું ધ્યાન રાખવું પડે છે, જેવી રીતે વાવાથી 3 હપ્તા પહેલું ગાયને યા ભેંસને યા આપણા વાવાળા પશુને અલગ રાખવું જોઈએ. અને અન્ય પશુઓથી અલગ રાખવાથી તેનાને ના તો કંઈની પ્રકારની ચોટ અને લડાઈ ઝઘડો થવાની સંભાવના બી કમ રહે અને પશુ સુરક્ષિત રહેશે. વાવાથી 15 દિન પહેલું દાણાની માત્રા ધીરે ધીરે બઢાવી જોઈએ. વાવાથી 15-20 દિન પહેલું પશુઓને 50-100 ગ્રામ મિનરલ આલું ચાલુ કરી દેવાનું, તાકી પશુમાં થવાવાળા પોષણની કમીને રોકી જઈ શકે, ઉત્પાદન ક્ષમતાને બી બઢાવી જઈ શકે. પીવાનું સાફ પાણી 24 ઘંટા ઉપલબ્ધ રહેવું જોઈએ. અગર જરૂરત નહીં હોય તો બચડાના જન્મની પ્રક્રિયામાં હસ્તક્ષેપ કદી બી નહીં કરવો જોઈએ. બચડાના જન્મના 4-8 ઘંટામાં ઓર બહાર આવી જાય છે. અગર એવું નહીં થાય તો 10-12 ઘંટાની બાદમાં એનાને પ્રશિક્ષિત પશુ ચિકિત્સક યા વેટનરીના કંઈના કર્મચારીના માધ્યમથી ઇનાને કરાવવો જોઈએ. વાવાની બાદમાં પશુઓને કુનકુનો પાણી આલવો જોઈએ, તેથી એનો પાચન સહી રહેશે. વાવાની બાદમાં પશુઓને ગોળની હાથે ચોકર મિલાવીને આલવું જોઈએ, તેથી પશુઓને ઉર્જા મળશે. એના ટાઈમ પર પશુઓને શરીર પર કાફી ગંદકી રહેશે. એના હારું પશુઓને જીવાણુનાશક દવાઈઓ મળેલીઓ સાફ અને કુનકુના પાણીથી અસલી તરથી ઉંગળાવીને સાફ સિતરાથી નોસી દેવું જોઈએ. ઉંગળાવાની બાદમાં પશુના શરીર પર મખોડા મારવાની દવાનો છિડકાવ કરવો જોઈએ. તેનથી મખોડા અને અન્ય કીટ તેની ઉપર નહીં બહી શકે અને સંક્રમણ અને કઈ બીમારીઓનો કારણ બની જાય છે. તેનથી કિસાન સાથીઓ પહેલો 4-5 દિનો તક રોજાના 3 વારી પશુને ઉંગળાવવું જોઈએ. એની વાતનું ધ્યાન રાખવું જોઈએ કે પૂરું દૂધ હંમેશા નહીં નીકાળવું જોઈએ, નીતે દુગ્ધ જવર મિલ્ક ફીવર થવાની સંભાવના પશુમાં બળી જાય છે. પશુથી સાલતા આવેલા મિનરલ મિક્સરને જારી રાખવું જોઈએ અને એના હિસાબથી પશુને રોજ આલવું જોઈએ. મિનરલ મિક્સર પ્રકારના પોષક તત્વોને શરીરમાંથી કમીને પૂરો કરવામાં સહાયતા કરે છે. વાવાની બાદમાં ભિન્ન કારણોમાં તેનાથી પશુની

0: ખાઈ જાય છે અને કુછ તો પશુઓનું ખૂન બી પી જાય છે. તેનાથી પશુઓમાં પોષણની સમસ્યા અને પશુ કમજોર થઈ જાય છે. તેનાથી વસાડવા હારું 3 મહિના પર સાલમાં 4 વારી પશુઓને કીડા મારવાની દવા પીવાડવી જોઈએ. તો કિસાન સાથીઓ, ગોળકર્મીથી વસાવ, તો ગોળકર્મીથી વસાવ ગાયને 300 થી 350 કિલો વજનવાળી ગાયને સાલમાં 2 વારી ફેનબેન્ડાઝોલ ગોળી અને 1 ગોળી સુમાહા ઋતુમાં, જો વર્ષા ઋતુમાં 1 ગોળી અને સરદીઓથી પહેલી આલવી જોઈએ. અને ફીતાક્રમી અને ફ્લૂથી વસાડવા હારું કિસાન ભાઈઓ, શંકર ગાયજીનો વજન 300 થી 350 કિલો વજનવાળી ગાય અગર ઓહે તો તેના 1 ગોળી ફ્લૂકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી અને વર્ષા ઋતુથી પહેલી અને સરદીઓમાં આલવી જોઈએ. ફ્લૂકથી વસાવ કિસાન સાથે, શંકર ગાય અને ભેંસ જેનો વજન 300 થી 350 કિલો વજન તકની ઓહે તો તેનાને 18 થી 20 મિલી ફ્લૂકિસિલ આઈવર મેક્ટિલ સાલમાં 2 વારી વર્ષા ઋતુથી પહેલું સરદીઓમાં આલવું જોઈએ. તો કિસાન સાથીઓ, હાઉ એમ્પાવર પશુ આહારની સારણી. તો કિસાન સાથીઓ, જો દૂધ આલે છે તેની ગાયોને હું એક બારીકીથી બતાવવા જાઉં કે લીલો સારો, જો 5 લિટર તક ગાય જો દૂધ આલે છે તેના હારું 10 કિલો અને 10 લિટર દૂધ આલે તેના 20 કિલો અને 15 લિટર દૂધ આલે તેના 30 કિલો અને 20 લિટર દૂધ આલે તેના 35 કિલો. યુલીનો સારો આલવો જોઈએ અને હુકેલો સારો 5 લિટર દૂધ આલે તેના 8 કિલો અને 10 લિટર દૂધ આલે તેના 7 કિલો અને 15 લિટર દૂધ આલે તેના 5 કિલો અને 20 લિટર દૂધ આલે તેના બી 5 કિલો હુકેલો સારો આલવો જોઈએ. દાણા, તો કિસાન સાથે દાણા 5 લિટર દૂધ આલે તેની ગાયને 3 કિલો અને 10 લિટર દૂધ આલે તેની ગાયને 7 કિલો અને 15 લિટર દૂધ આલે તેની ગાયને 5 કિલો અને 20 લિટર વાળીને બી 5 કિલો દાણા આલવા જોઈએ. બીજી વાત કિસાન ભાઈઓ, મિનરલ મિક્સર, જો કે 5 લિટર દૂધ આલે તેનાને 50 ગ્રામ અને 10 લિટર દૂધ આલે તેના 50 ગ્રામ અને 15 લિટર દૂધ આલે તેના 100 ગ્રામ અને 150 લિટર તક દૂધ આલે તેનાને 20 લિટર દૂધ આલે તેનાને 150 ગ્રામ મિનરલ મિક્સર આલવો જોઈએ. તો કિસાન સાથીઓ, મેં હમણાં તમને એના મહિનામાં પશુઓને થાવાળા રોગ અને તીહોના વાટાના બારામાં જાણકારી આપી અને પશુઓને કેવી જગા રાખવી જોઈએ તાકી પશુ સુરક્ષિત કિસાનને ફાયદો આલતી રહે. તો કિસાન સાથીઓ, એવી ખેતીવાડીની અને અસલ અસલ વાતો સાંભળવા હારું તમે સાંભળતા રહેજો રેડિયો ટંટા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ. તો કિસાન સાથીઓ, હાવ આરજે કમતા ડામોરને ઇજાત આલજો અને સાંભળવાવાળા હગલા કિસાન ભાઈઓને નમસ્કાર.
1: હું છે આરજે રાકેશ
2: અને હું છે આરજે કમતા ડામોર.
1: તમે સાંભળી રહ્યા છે કાર્યક્રમ ખેતીવાડી, આપણા ઝાબવાના પહેલા સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM ઝાબવાની આવાજ પર. તો સાલો કિસાન ભાઈઓ, યો હતો આજનો કાર્યક્રમ ખેતીવાડી. આજના ખેતીવાડી કાર્યક્રમમાં આપણી વાત સાંભળી કડકનાથ મુરગી પાલનની વાતો. બધી વાતો આપણ વતાડ્યો મારા સહયોગી ભાઈ કમતા ડામોર અને ગ્રામ મિંડલના એક એવા કિસાન પ્રવીણભાઈ, ત્યાં 12 સાલ દેખી કડકનાથ મુરગી પાલનની ખેતી કરી રહ્યા છે અને ઘણો અસલ અને મોટો મુનાફો કમાઈ રહ્યા છે. કાર્યક્રમ ખેતીવાડીની બીજી કડીમાં આપણી વાત સાંભળી અગસ્ત મહિનામાં પશુઓમાં થવાવાળા રોગ જે છે એનુંની ધ્યાન રાખવાની વાતો એના કાર્યક્રમમાં આપણી સાંભળ્યો. તો કિસાન ભાઈઓ, હમ રોજ તમારી હારું એવા અસલથી અસલ ખેતીવાડીના કાર્યક્રમ લાવી છે અને આશા પણ કરી છે કે અમારા ઝાબવા જિલ્લાના કિસાન ભાઈ એ બધી વાતો સાંભળે અને આપણી ખેતીવાડીમાં સુધાર કરે અને અસલ મોટો મુનાફો કમાઈ શકે. તો કિસાન ભાઈઓ, આ સારું બસે એટલી વાત, કેમ કે હાવ સમય થઈ ગયો છે બીજા કાર્યક્રમોનો. હું આરજે રાકેશ લું છે તમારી દેખી ઇજાજત, પણ તમે જાજો મતી કઈ થા હામલતા રેજો ઝાબવાની આવાજ પર સામુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો ટંટિયા ભીલ 90.8 FM તમારા જ રેડિયો ખતવાર આરજે રાકેશની હાથે.